પણ એ હરી કાર્યક્રમ સુનવા વાલી મારી સગલી બેના ને રીતાચાર્યરા ઘણા ઘણા રામ રામ બેણા. ઓહો બેણા, દેખો કંઈ ગરમી હે, કંઈ તાવડો પડે હે નહીં. દેખો બેણા, દિન ઉગતા એ સૂરજ ભગવાન ઇતી ધૂપ ગરમી ઉમસ ફેલા દેવે જ્યાં કે બીને રેસ આવડી હોવે. ઓર એ ગરમીમાં દેખો બેણા જીવ કરાય કે કટઈ ખટઈ ઠંડી છાંવ, યા પછી હવારો છોંકો આ જાવે, યા પછી ઠંડા ઠંડા પાણીમાં બેઠા રહેવા. પણ બેણા દેખો, ગરમીમાં ઠંડા પાણી નાવાનું આપણે ઠંડાશ મિલે બિહાઈ એ ઠંડા પાણીને પીવાનું જી સોરો બી હો જાવે. ઓર શરીરમાં જીવ આ જાવે. દેખો બેણા, કઈ વાર યા હવે કે આપણે એ ગરમીમાં નાવન રહે વાસ્તે તો દૂર, પીવને રહે વાસ્તે બી પૂરો પાણી નસીબ નહીં હોય. ઓર આપણા મટકા કલસિયા લીઓડી પાણી વાસ્તે બેણા દર દર ભટકતી દેખે. ઓર એડી દશામાં દેખો આપણી બેણા ક્યું હોવે આ આપની, ક્યુંકી દેખો આપની હી કરિયોડી ગલતી લાપરવાહી હોવે. દેખો આપા કઈ બાર હજારો લીટર પાણીને ફાલતુમાં હી બહા દેવા, જ્યાં કે દેખો આપા એક બાલ્ટી પાણી જરૂરત હોવે ઓર આપા દો બાલ્ટી પાણી ઢોળા. ઓર કઈ બાર તો દેખો આપા આપણા ઘરમાં દેખા કે આપણા ઘરના ટાબરિયા યા ઘરના દૂજા સદસ્ય ગરમી લાગે તો દિનમાં દો દો ચરચર વાર પાણી ઉનાવે. ઓર નાવે તો નાવે બેણા, બે ઘંટો તક ફવારો યા પછી નલને ખુલ્લો કર બીરે નીચે બેઠ જાવે. ઈરુ બેણા દેખો પાણી કેટલો ફાલતુમાં બે જાવે. ઓર ઓહી ગંદો પાણી બેણા દેખો આપને પાછું કોઈ બી કામ નહીં આવે. એ તરીકા હું દેખો આપા કેટલો પાણી ફાલતુ ખરાબ કરી દેવા. ઓર ઓહી પાણી બેણા અગર ગંદો નહીં હોતો, શુદ્ધ હોતો તો કેટલા લુગારા પીવને કામ આવતો હે નહીં. ઓર કેટલા જીવરી ઇન ઈરુ પ્યાસ પૂછતી. ઓર જ્યાં કે બેણા દેખો આપા ગરમીમાં પાણી વાસ્તે ત્રાહી ત્રાહી કરતા ફીરાની બીરી દશા નહીં હોતી. એર વાસ્તે આપણે દેખો હંમેશા ધ્યાન રાખણું કે જત બી આવા પાણી ચુરિયોડા કોઈ કામ કરા, આપણે હંમેશા સાવધાની રાખતા વા પાણીને કમું કમ ઉપયોગ લેવતા કામ કરનું. જીરું દેખો પાણી રી બચત હોશકે ઓર ઓહી બચાયડો પાણી આપને ઓર દૂજા લુગારા કામ આસકે. ઓર પાણી બચાવન આપા દેખો ઘણા એડા કામ તરીકા હું કરા જીરું પાણી રી બચત હોવે. જ્યાં કે દેખો જદ આપા બર્તન માંજા તો આપણા કુંડામાં પાણી લેવન બર્તન ધોવનું જીરું પાણી રી બચત હોવે. ક્યુંકિ દેખો ખુલ્લા નલ રહે નીચે બર્તન ધોવાનું પાણી ઘણું લાગે. ઓર અહીંયા દેખો કુંડામાં બર્તન ધોવન બાદ જો બચ્યોડો પાણી હોવે નહીં બિને આપા પેડ પૌધામાં બી દેવન પાણીનો સદુપયોગ કરી શકા હા. ઓર દેખો જદ બી આપા કપડાં ધોવા તો સગળા કપડાં ભેળા ધોવાનું પાન કપડાં રહે ખંગાલને રહે પાણી મેં બી સાગે ખંગાલનું બચત હોવે. ક્યુંકિ દેખો કહીએ કે એક એક દો દો કપડાં અલગ અલગ ધોવાનું પાણી ઘણો લાગે. ઓર ઓ પાણીરો ઓર ઓ કપડારો પાણી દેખો બેણા આપા ઘરમાં પોછા ફેંડા કામમાં બી લેવ શકા. ઓર બીરું બી પાણી બચે હે નહીં. ઓર અહીંયા બેણા દેખો આપા ઘણી વાર દેખા કે આપણા ઘરમાં આપણા ઘરના મિનક યા પછી પડોશી આપણી ગાડીને ધોવણ વાસ્તે પાઇપું પાણી લેવે. એરું દેખો બે કહીએ કે ગાડીને રગડે ચિત્તે તક કહીએ કે પાણી ફાલતુમાં ડૂલબો કરે. ઓર સેંકડો ગેલન પાણી વ્યર્થમાં બે જાવે. જીરું દેખો પાણી રીતુ બરબાદી હોવી હે નહીં. આપણે બેણા દેખો ઘરના મિનક ઓર પડોશમાં અગર કોઈ બી યાન પાણી ફાલતુ ખરાબ કરતો હોય તો બીને રોકનો ઓર બીને પાણીનો મહત્વ બતાવો કે દેખો પાણી આપને ઓર દૂજા જીવા વાસ્તે કેટલો ઉપયોગી હે. ઓર સમજાવનો કે દેખો ગાડીને ધોવણ વાસ્તે બાલ્ટીમાં પાણી લેવન ધોવનો જીરું પાણી રી બી બચત હોવે ઓર ઓ બચાવેડો પાણી દૂજા લુગારે બી કામ આસકે હે નહીં. તો બેણા દેખો પાણી રી બચત કી બાતા તો હાલ આપણે આગે બી કરાલા, પણ આ બાર સુણાવ પ્યારું સુ ગીત.